0: પુરસ્કાર જેમાં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અઉ પદ્મશ્રી સામેલ હે એમાંના દેશ કે સર્વોચ્ચ નાગરિક પુરસ્કારમાં હે. ઉત્તરાખંડ કે હલ્દ્વાનીમાં હોય નેશનલ મ્યુ થાઈ ચેમ્પિયનશિપમાં છત્તીસગઢ 7 સ્વર્ણ પદક સમેત 17 મેડલ જીતે હે. એ ચેમ્પિયનશિપમાં 26 રાજ્ય અઉ 5 કેન્દ્ર શાસિત પ્રદેશ કે લગભગ 900 ખેલાડી મન ભાગ લેન, જેમાં છત્તીસગઢ લે 36 સદસ્ય દલ હ સામેલ હોઈન. છત્તીસગઢ કે 7 જિલ્લામાં ગ્રામીણ પરિવાર મન કે આય બઢાય બર એકીકૃત આજીવિકા કાર્યક્રમ શરૂ કરે જાહી. મુખ્ય સચિવ વિકાસશીલ હ એ સંબંધમાં અધિકારી મન લ વિસ્તૃત કાર્યયોજના તૈયાર કરે કે નિર્દેશ દિન હે. એ કાર્યક્રમ બસ્તર, કાંકેર, દંતેવાડા, સુકમા, બીજાપુર, નારાયણપુર અઉ મોહલા, માનપુર, અંબાગઢ ચોકી જિલ્લામાં શરૂ કરે જાહી. અઉ આખરીમાં પ્રમુખ સમાચાર એક ઘઉં ફેર. સુશાસન તિહારમાં મુખ્યમંત્રી આજ ગોરેલા, પેન્ડ્રા, મરવાહી જિલ્લા કે નિમધા ગાંવ અઉ શક્તિ જિલ્લા કે ઠઠારી ગાંવમાં લગાઈન જન ચોપાલ. રાષ્ટ્રીય પિછડા વર્ગ આયોગ કે અધ્યક્ષ સાધ્વી નિરંજન જ્યોતિ કાલી 7 જૂન કે રાયપુર કે એક દિની પ્રવાસમાં રહી. અઉ ભારતીય જનતા પાર્ટી ડહરલે પૂરા પ્રદેશમાં 21 લાખ પૌધા રોપે કે બડકા અભિયાન શરૂ કરે ગે હે. એકરે સંગ છત્તીસગઢી સમાચાર બુલેટિન ઇહે સિરાવત હે. જય જોહાર.
1: छत्तीसगढ़ी में प्रादेशिक समाचार अभी हम आकाशवाणी रायपुर से रिले कर रहे थे. ये आकाशवाणी का बिलासपुर केंद्र है. इस समय 6:20 होने को हैं. लीजिए सुनिए अपना फरमाइशी फिल्मी गीतों का कार्यक्रम. ईमेल करें, गीत सुनें.